વ્રત પોળી તદ રૂપ ના રેખ્યા જાત તું વરના બહારા એ માણસ જાણે દૂર તું વર્ત હૈ જાહરા તું સબ કટ પૂગે આપ તુદ લેપ ના લાહરા તું પુરખ અનંદી અનંત સબ જોત સમાહરા તું સબ દેવા મેહ દેવ બદાતે નરહરા ક્યા અરાદે જીવા એક તું અબનાસી અપર પરા જિસ મેલે સતગુર આપ તિસકે સબ કુલ તરા સેવક સબ કરદે સેવ દર નાનક જન તેરા ડખણે મહલા પાંજમા ગહે ડડા તૃણ છાયા ગાફલ જલ્યો પાહે જિના ભાગ મથાહડે તન ઉસ તાદ પનાહે મહલા પાંજમા નાનક પીઠા પક્કા સાજ્યા તર્યા આણ મૌજૂદ બાજો સતગુરી આપણે બેઠા ચાક દરૂદ મહલા પાંજમા નાનક પુસરિયા પકાઈયા પાયા થાલે માહે જિની ગુરુ માન્યા રાજ રાજ સે ખાહે પૌડી તુદ જગ મેં ખેલ રચાયા વિચ હોમે પાયા એક મંદર પંચ ચોર હૈ હૈ નિત કરે બુરાઈયા દસ નારી એક પુરખ કર દસે સાધ લુભાયા એન માયા મુની મોહિયા નિત ફિરે પરમાયા હાઠા દોવૈ કીતિયો શિવ સગત વર્તાયા શિવ અગે શક્તિ હાર્યા એવૈ હર પાયા એક વિચ હોહી તુદ રખ્યા જો સતસંગ મિલાયા જલ વિચો બિંબ ઉઠા લ્યો જલ માહે સમાયા ડખણે મહલા પાંજમા અગાહા કુતરાગ પિછા ફેર ના કહીદા મેત હવે જાણન આપણા કહી ન ઠાહે ચેત મહલા પાંજમા ગુજરા લદમ લાલ મથે હી પ્રગટ થયા સોઈ સુહાવા થાન જિથે પિરી